ભાઈ જોગા સિંધના સવાલ થઈ સાત પૌડી તું પહેરે સાત પિતા પીછે મોડપે મને કોઈ તેનું વેસરા પે વાપસ આવી થોડી દેરી કે બાદ ત્યારી સાસંગ ભાઈ જોગા તું ફિર આંબે ફિર પૌડી પે પહેરતે હા ફિર